0: ઘર આંગણ સ્વર્ણનવાળી મારી સગલી બહેનાને માં રેખા આચાર્ય
1: સુરભિ બહરારો ઘણા ઘણા રામ રામ સા.
0: બેના માં લોગોને ઠા હે કે થે લોગ ભેગા ભેગા કોમ સલટાર બેઠા હો ઓ કાર્યક્રમ સુનન વાસ્તા કે આજ થારી આ સખી થારે વાસ્તા ક્યાં નઈ બાત લાઈ હે કિસી જાનકારી દેસી બના દેખો બાતે ઓ જાનકારી કાર્યક્રમ મેં આપરે હોતી રહેસી પર અભી આપ પહેલે વાત કરશો સકારાત્મક સોચ રે બારે મેં કે વીરો જીવનમાં કિતો મહત્વ આપરો જીકો એક રહેવે વીરો કે સકારાત્મક સોચ શું આદમી જીકો મિનક હોવે જીકો આદમી હોવે બહુ કિતો ઉત્સાહ શું આત્મવિશ્વાસ શું જી શકે તો પહેલાં દેખો સકારાત્મક સોચ રો દીપ જલાવો જીવનમાં ખુશિયાં ભરતા જાવો મુશ્કેલ આવે તો ઘબરાવો મત હિંમત રાખો હારો મત અંધિયારો કદઈ ટીકે કોની ઓર સૂરજ રોજ ઉગતો હી હોણી
1: મીઠા બોલો પ્રેમ બઢાઓ મન મેં બેર કદી મત લાવો સકારાત્મક સોચ રસંગ જીવન બાજે મધુર તરંગ
0: મહેનત કરજો આસ જગાવો સપનોને સાચો બનાવો ખુશી બાટો દુઃખ દૂર ભગાવો જીવન રો હર પલ મુસ્કાવો
1: સકારાત્મક રો સંદેશ રાખો મન મેં હંમેશા વિશેષ આશા વિશ્વાસ અર નેક વિચાર બનાવે જીવન મેં સુખદ અપાર
0: તો દેખો બેના સકારાત્મકતા જે કી વેની વા મિનખારે જીવન મેં ઘણી જરૂરી હે સકારાત્મક સોચ રાખણ વાળા મિનક હંમેશા ખુશી સુ ઉત્સાહી અર આત્મવિશ્વાસ સુ ભરપૂર રહેવે હે જીવન મેં સુખ દુઃખ સફળતા અસફળતા તો દેખો આવતી જાવતી રહેવે પણ જીકો મિનક સકારાત્મક સોચ રાખે હે વો હર પરિસ્થિતિ રો સામનો હિંમત ઓર ધીરજ સુ કર લેવે
1: બિલકુલ રેખાબેન સકારાત્મકતા રો મહત્વ હોય કે હર સ્થિતિ મેં અચ્છાઈ દેખણું અર નિરાશાને છોડકર આશારે માર્ગને અપનાણું સકારાત્મક વિચાર મનને શાંતિ દેવે હે તનાવ ભી કમ કરે હે ઓર જીવનમાં આગે બઢણને વાસ્તે નિરંતર આપણને પ્રેરણા દેતો રહેવે
0: સહી કહે રહ્યો તો બે આપા ભી આગે બઢા કાર્યક્રમની શરૂઆત કરો ફૂટરે સે
1: ગીતળ લેસ આગે

0: બેન રહેવે. જે કે છોટી ઉંમરે માએ આપણે જીવન સાથીને ખો દીધો. અચાનક હોઈ ઘટના શું બીજી તો દુનિયા હી બદલ ગઈ. બુઢા માય તો રી જિમ્મેવારી, ટાબરારી પઢાઈ, ઘર પરિવાર, ભવિષ્યની ચિંતા સબ કુછ બીરે કંધે પર આઈ ગયા. શરૂ મેં તો આ બહુ દુઃખી ઓર ખુદને હારિયોળી હી સમજતી, પર ધીરે ધીરે સરકારી યોજનાઓ રે માધ્યમ શું બીએજી કી પ્રશિક્ષણ કેન્દ્ર હે વઠે જાર સિલાઈ સીખી, બાકી ઓર બીજી કી સરકારી યોજનાઓ રે માધ્યમ શું વિને જી કી ઋણ રાશિ મિલી, મીને લેર આપણે કામને ફેલાયો, ટાબરાને પઢાયો ઓર ધીરે ધીરે આપણે પગા પર ખડી ઉગી. ઓર આજ વાહી કમલાબેન ગાંવરી દૂસરી મહિલાઓ ખાતર એક પ્રેરણા બનગી હે. મેં બિયાને લોગ આજ દયા સુ નહીં બલ્કિ સમ્માન રી નજરો સુ દેખે.
1: અંતરરાષ્ટ્રીય વિધવા દિવસ અપાને ઓહી સંદેશ દિયા કરે, જીકા અપારી રેખાબેન હે બિયા એક કહાની અપાને સુનાઈ કી પ્રકાર શું બે આપણે પરિવારનું પાલન પોષણ કરીએ, પગા પર ખડી હોઈ હે, તો બિયાને અપાને દેખનો છીએ, બીજું પ્રેરણા લેણી છીએ. તો ઈ તરીકે રી જી કી મહિલાએ અપાને સંદેશ દિયા કરે કે હર મહિલાને સન્માનપૂર્વક જીવન રો અધિકાર હે. બિયારે સાગે કંઈ બુરા ચીજ હો ગઈ, બુરો વક્ત બિયારો હે જીકો નિકલ ચુક્યો હે, તો બી અધિકારને બે જાણે. ઓર આજ અપા ઇસે સમાજને બનાવણ રો સંકલ્પ લેવા, જેઠે મહિલાને વૈવાહિક દરજે શું કોની પહેચાણો જાવે, બઠે જીકા વ્યક્તિત્વ હે, બીરી ખુદરી પહેચાન હે, બીરી ખુદરી ક્ષમતા હે, બેસું પહેચાણો જાવે. વિધવા મહિલાઓને અપા જીકા દયા કરા યા ફિર બિયારો સાથ દેવણ વાસે બિયાને બી નજરો સુ દેખો, તો બહુ ચીજ બિલકુલ બી અપાને કોની રાખની હે. તો મહિલા અપારે આયરો સાધન હો, બેંક ખાતો હો, સંપત્તિ ઓર સરકારી યોજનારી જાણકારી મહિલાઓને જરૂરી રૂપ શું હોની ચીજે. અગર ઈ વાસ્તે પહેલે હી આપણી બાઈ બેટીને ની પઢાવણ રો સંદેશ અપાને દે સક કે બાઈ બેટી પઢી લીખે,
0: હર ચીજ બેંક બેંકિંગ જે કાપર આજ કામ હો રહે, સંપત્તિ હે, સરકારી યોજનારી વ્યાજ આરકારી તો હોની ચાહીએ, તો આ આત્મવિશ્વાસ સાથે જીવન રો નિર્ણય લે શકશી.
1: આ સરકાર દ્વારા પેન્શન, સ્વયં સહાયતા સમૂહ, સ્વરોજગાર ઓર કૌશલ વિકાસ નીજી અનેક સુવિધાએ ઉપલબ્ધ કરાઈ જા શકે. ઓર આવશ્યકતા તો ઈ ચીજ રી હોકી ઉગી કે બે આપણે અધિકારને જાણે, બે જાગરૂક બને ઓર બીરો લાભ ઉઠાવે. આર્થિક રૂપ શું સશક્ત મહિલા ન તો કેવલ આપણે સ્વયં રો ખુદ રો જીવન બહેતર બનાવે, બલ્કિ આપણે બચ્ચાને આપણે પરિવાર રો ભવિષ્ય બી સુરક્ષિત કર શકે.
0: ઓર બહેના કહેવે નહીં કે દુઃખ જીવન રી સચ્ચાઈ હે, લેકિન હિંમત ભી દુઃખને જે હિંમત હોની વાત દુઃખને ભી તાકતમાં બદલ દેવે.
1: બિલકુલ.
0: કે ભી મહિલા રો જીવન બીરે પતિ રે સાથ ખતમ હોય કોની, બલ્કિ અગર બા સાહસ સુ કામ લેવે તો એક નયે જીવન રી શરૂઆત હો શકે.

0: સુરભી બેન, આપારે કાર્યક્રમમાં વાત રસોઈ ના બની તો કાર્યક્રમ કુછ ફીકો ફીકો સો લાગે, યા તો કહેવે નહીં ઓ હોઈ શકે કોની કે આપા રસોઈ થી કોઈ વાત કરે નહીં, તો કયો ના બેનાને બતાવો થે આજ રસોઈ રા કુછ છોટા છોટા ટિપ્સ જીકા સુભી ઓર કામ ઘંટો મે નહીં બલ્કિ મિનટો મે હો જાવે,
1: મિનટો મે નહીં સાતી ચુટકીઓ મે હો જાવે, હે નહીં રેખા બેન?
0: સહી કહે રહ્યો
1: बहना, अगर सब्जी में नमक ज़्यादा पड़ जावे तो उबला हुआ आलू काट कर उसमें डाल दिया जाए, जिससे नमक